સમય સૂત્ર દેશનાવર મહા કારુણિક બુદ્ધરાજાનન વહંસી વિસિન લોક સત્વયા વેત અનુકંપાવેન દેશના કરન લદ આરક્ષક પરિત્રાણ દેશના અતરેન મહા સમય સૂત્ર દેશનાવ અતિ વિશેષ વોકે તારકા સમૂહયક પિરિવરા બેબલેન પૂર્ણ ચંદ્રયાસે એદા કપિલ વસ્તુ નગરાસન્ને મહા વનપિત એકાલોક કરમિન સમસ્ત મહા વિશ્વ તલેમ બુદ્ધ ના ચક્રયેટ હસુ કરમિન પવત્વન લદ મે દેશના વિશેષેન્મ સજ્જાયના કરિન્ને સમ્યક દૃષ્ટિક દિવિ દેવતાં વહંસેલાગી એલેમ્બ બેલ્મહા આશીર્વાદ્ય અપેક્ષાવેને એદા બુદુરજાનન વહંસેગે શ્રીપાદ મૂલેહે ગૌરવા વિવાદન પૂર્વકવ દસ દહસક ચક્રાવાટ્યન સિત સપમેને મહાનુભાવ સંપન્ન દિવ્ય ગણયા બુદુરતુન શરણ ગિય યમ પિંવતે વેનમ એ અય કિસીદા અપાયગામી વનની નટે કિયમે બુદ્ધ પ્રમુખ શ્રાવક સંગ રત્નયટ સ્વકીય અત્યંત ગૌરવય પુદગલહ મે વનાહિ વિશ્વગત દિવ્ય શક્તિ એકરાશી કરમિન જીવિતયટ એલેબેન સકલાંતરાય દુરુકુટ સિત શાંતિય સલસીમેહિલા મહોપકારી વન પરિત્રાણ ધર્મયકી સિયલુ દેવ્યંગે આશીર્વાદ્ય પિનિસ એ મહાનુભાવ સંપન્ન મહા સમય સૂત્રય સતહે સિતિન સજ્જાયને કરુણ લભન્ને પૂજ્ય ગણ